જો ભી લાભ આપું, જો ભી વાત આપણને ગળે ઉતરી હે તેની વાતને આપું, આપણા કિસાન ભાઈઓ હાથે બી સાજા કરીએ અને આપણા જીવનમાં ઉતારીને આપું બી, એનાથી હી ક્લીન એના આપણા જીવનમાં આપું, એને બઢાવીએ, આપણી ખેતીમાં આગાડી બઢાવીએ. તો કિસાન ભાઈઓ, આજના એના કાર્યક્રમમાં બસ એટલું જ. હમણે સમય થઈ ગયો હે તમારથી વિદા લેવાનો, તમારથી ફેર કાલ મુલાકાત થાય એના સમય પર. એટલે બનેલા રહો અમારી હાથે રેડિયો ટાંટા ભીલ 90.8 FM ની હાથે જવાની આવાજ પર.

આપણ હંગલા ભાઈઓ અને બહેનો નું નમસ્કાર. હું છે આરજે ભાવના અને તમે હમલતા રહેજો ઝાબુઆ નો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆ ની આવાજ. સાથીઓ આવો હમલ્યો યો ભીલી લોકગીત ગાયક કલાકાર માલિંગ કટારાની આવાજમાં આરજે ભાવનાની હાથે.

0: મારો જો કાર્યક્રમ હે તેના કાર્યક્રમમાં આપું જાણું કે સ્ટાર્ટઅપ હું કહેવાય આપણ કિસાન ભાઈ હે ત્યાં આજકાલ કિસાન ભાઈ ખેતી કરી રહ્યા હૈ લેકિન આવાવાળી જો પીઢી હૈ ત્યાં કિસાન ભાઈ આપણી પીઢીને ખેતી કરવા હારું ની પ્રમોટ કરી રહ્યા હૈ તો એવા સમયમાં આપણે કિસાનનો સોરો કિસાન કેમ નહીં બની શકે કેમ કે એનો એક કારણ હૈ કે અમારા કિસાનોને એમાં આપણા ભવિષ્યમાં એમાં કંઈ ઉત્થાન દેખાતું નજર નહીં આવી રહ્યું હૈ તો કિસાન ભાઈઓ ખેતીમાં આવવાવાળા સમયમાં ઘણો ફાયદો હૈ તેના ફાયદાને હમુન સમજવાની જરૂરત હૈ સબસે પહેલે હમુન એ સમજવાની જરૂરત હૈ કે આપણે ખેતીમાં જે ખેતી આપું આપણ પરદાદાએ જે ખેતી કરેલી તે જ ખેતી આપું કરતા આવી રહ્યા હૈ આપણી ખેતીમાં આપણે બદલાવ નહીં કર્યો અને બદલાવ કરીને આપણે દેખી નહીં કે એની ખેતીમાં ઓર બી બઢિયા બઢિયા તરીકેની આપણું ફસલ ઉપજાવી શકીએ અને અધિકથી અધિક મુનાફો લઈ શકીએ તો કિસાન ભાઈઓ આહારકી આપણ જરૂરત હૈ આપણા સોરાને અને આપુને એક જાગૃતતા લાવવાની ખેતીમાં કંઈની ભિન્ન ભિન્ન પ્રકારથી ખેતી કી જઈ શકે સિંચાઈ જો આપણી કન હમણે ઘણો મુસીબત હતી લેકિન હાવ અગર આપણું સિંચાઈની પદ્ધતિઓ શીખીએ તે કમથી કમ પાણીમાં અધિકથી અધિક ફસલ આપણું ઉગાડી ઉપજાવ કરી શકીએ તો એ હંગલી વાતે આપણને જાણવાની જરૂરત હૈ ઓર એની વાતોને તમારી તક પહોંચાડવા હરું રેડિયો ટાટિયા ભીલ 90.8 FM યું ખેતીવાડી કાર્યક્રમ મદદ કરે કે આપણા યુવાને આપણા કિસાન ભાઈઓને અને જો ભી સોના આપણ કૃષિમાં રુચિ રાખે હૈ તેના સમૂહ હરું યુ ટાટિયા ભીલનો ખેતીવાડી કાર્યક્રમ તેના હરું એક લાભપ્રદ એન્ડ ફાયદેમંદ સાબિત થઈ શકે હૈ તો કિસાન ભાઈઓ આજના એના કાર્યક્રમમાં આપણું જાણીએ કે કંઈના તરીકાથી આપણ જો યુવા હૈ જો અમારા સોરા હૈ જો હમણે કૃષિની પઢાઈ કરી રહ્યા હૈ ત્યાં કંઈની ભવિષ્યમાં કંઈનો કામ કરી શકે કંઈના મોકા હૈ કંઈની રીતે આપણું અસલથી અસલ મુનાફો લઈ શકી કે આજના એના કાર્યક્રમમાં આપણું સાંભળું દેખું જાણું અને એના કાર્યક્રમથી આપણું શીખલું સાથે હું આશા કરીએ હે કે જો ભી કિસાન ભાઈ એના કાર્યક્રમને સાંભળી રહ્યો હોય આપણા સાથી કિસાન સાથી હાથે બી યો કાર્યક્રમના બારામાં સાજા કરે હું જાણકારી મળી કેમ કે આપણું જે જાણકારી આપણું જાણીએ હે એ આલવાથી બડે હૈ તો આપણ કિસાન ભાઈઓ એ જાણકારી આપણ મેરેવાળા કિસાન ભાઈને બી આલવાનું સાથે અગર તેના કન અસલ ફોન હૈ તો ફોનના માધ્યમથી અગર રેડિયો નહીં હોય તો ફોનના માધ્યમથી બી આપણ કિસાન ભાઈ અમારા એના કાર્યક્રમને સાંભળી શકે હે તો કિસાન ભાઈ તમારો વધુ સમય ન લેતે હુએ આજના એના કાર્યક્રમની આપણું આથી શરૂઆત કરીએ હે
1: રેડિયો સ્ટેશન 90.8 FM ટાંટિયા ભીલ રોજ સાંજે 6-8 વાગે આપણી સમસ્યા અને આપણો સમાધાન આપું રોજ કરું વાતે ખેતીના બારામાં અને કમાઈના બારામાં એત્રે હમળતા રહેજો ટાંટિયા ભીલનો રેડિયો સ્ટેશન 90.8 FM
2: ભારત કી અર્થવ્યવસ્થા મે કૃષિ કા કાફી અહમ યોગદાન હૈ કરીબ 58% સે જ્યાદા ગ્રામીણ પરિવાર અપની આજીવિકા કે મુખ્ય સાધન કે રૂપ મે ખેતી પર હી નિર્ભર હૈ ભારત કી જનસંખ્યા મે યુવાઓ કી તાદાદ અચ્છી ખાસી હૈ ઇન યુવાઓ કે પાસ નયે નયે વિચાર હૈ ઇસી બાત કો ધ્યાન મે રખતે હુએ યુવાઓ કો ખેતી કી ઓર આકર્ષિત કરને કે સાથ સાથ ખેતી સે રોજગાર પેદા કરને કી જરૂરત પર ભી ધ્યાન દિયા જા રહા હૈ કિસાન ઓર યુવાઓ કો સ્ટાર્ટઅપ કરને કે લિયે પ્રોત્સાહિત કિયા જા રહા હૈ સ્ટાર્ટઅપ દેશ કે યુવાઓ કે લિયે એક એસા મોકા હૈ જિસકે જરિયે વે ખુદ કા કામ શુરૂ કરતે હૈ ખુદ કો આર્થિક રૂપ સે આત્મનિર્ભર બના સકતે હૈ આમ તોર પર માના જાતા હૈ કે સ્ટાર્ટઅપ સિર્ફ સૂચના પ્રૌદ્યોગિકી મનોરંજન ઓર ઇન્જિનિયરિંગ આદિ સેવાઓ મે હી કિયા જા સકતા હૈ લેકિન કૃષિ કે ક્ષેત્ર મે ભી સ્ટાર્ટઅપ તેજી સે કારોબાર કે મેદાન મે આ રહા હૈ સ્ટાર્ટઅપ સે જહાં યુવાઓ કો રોજગાર મિલતા હૈ વહીં યે કિસાનો કો ઉનકી ઉપજ કા બહેતર દામ દિલાને મે ભી મદદ કરતા હૈ ઇસસે ખેતી મે નિવેશ બઢતા હૈ ઓર કિસાન કી આય મે ભી બઢોતરી હોતી હૈ કૃષિ ક્ષેત્ર મે આ રહી નઈ નઈ તકનીકે ભી એગ્રી સ્ટાર્ટઅપ્સ કો બઢાવા દેને મે મદદગાર સાબિત હો રહી હૈ દેખા જા રહા હૈ કી અબ પઢે લિખે યુવા ભી નયે નયે આઈડિયા કે સાથ કૃષિ ક્ષેત્ર સે જુડે સ્ટાર્ટઅપ્સ કર રહે હૈ

है तीनों निदान करवा हरू यो कार्यक्रम आपू सलाड़ी रहा है ताकि आपड़ो किसान है वो अलग अलग प्रकार नी खेतीवाड़ी ना बारा मा जाने अने जो दिन प्रतिदिन आपड़ी जो खेती है आपड़ी जो कृषि भूमि है तिनमा बदलाव आवी रो है अपना वातावरण में अपना पर्यावरण में जो बदलाव आवी रो है तिना बदलाव ने देखता देखता अगर आप देखिए तो आपड़ी जो जगह है और धीरे धीरे भट्टाती जा रही है तो इनो हूँ कारण से अने ये प्रकृति में जो बदलाव आवी रो है इनो हूँ कारण से तो इन हंगली जानकारियों ने आप खेतीबाड़ी कार्यक्रम माध्यम से जाणू केम ये समस्याएं आवे है अपने खेतरों में अने इनी समस्यानो हूँ समाधान है તે એનથી જોડાયેલી હજુ બી ઘણી જાણકારીઓને આપવું જશે કે અલગ અલગ ફસલોની ખેતી કરીએ હે તો કઈની ફસલ ની ખેતી આપણે ઝાબવા જિલ્લામાં કરવી જોવે અને કઈની ફસલ આપણા ઝાબવા જિલ્લાના વાતાવરણના અનુકૂળ છે તે બી જાણકારી આપું એના ખેતીવાડીના કાર્યક્રમના માધ્યમથી લે હું સાથી અગર કઈનો ભાઈ હે વો અલગ પ્રકારની ખેતી કરવા માંગે હે તો તેઓ ભાઈ બી આપણ કેવીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માધ્યમથી બી અલગ અલગ પ્રકારની કૃષિના બારામાં ટ્રેનિંગ લઈ શકે અને ખુદની આપણા ખુદના ખેતરમાં એના નવી નવી ફસલોની ખેતી કરી શકે સાથી અમને ખુશી હે કે ઘણા ખરા કિસાન ભાઈ આપણા એના રેડિયો ચેનલને સાંભળે હે અને એના કાર્યક્રમથી ઘણો લાભ લે હે સાથી જેના બી કિસાન ભાઈને નાની મોટી તકલીફ આવે હે આપણા ખેતરોમાં જેમ કે કદી કદી આપણે ઈલ્લળની દિક્કત આવે આપણા પૌધામાં ફૂલું નહીં આવે તે સમય સમય પર ખેતીમાં અલગ અલગ પ્રકારની દવાઈઓની જરૂરત પડે હે તો હમું કેવી દવાઈએ નાખવી જોવે અને કેટલી માત્રામાં નાખવી જોવે યા ફેર હમું નાખવી જોવે કે નહીં જોવે એની હંગળી બાતુની જાણકારી આપું એના ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી લઈએ છે તો મારા હંગળા કિસાન ભાઈઓથી મારું નિવેદન હે કે આપણ રોજ સાંજે 6-8 વાગે તક એના કાર્યક્રમને સાંભળવાનું અને ખેતીવાડીની જો બી સમસ્યા હે તેન બી તમે અમારી તક ફોનના માધ્યમથી અને અમારા રેડિયો સ્ટેશન પર આવીને બી એની જાણકારી આપી શકો સાથે અમારા હમુ બી આપણ કિસાન ભાઈઓના વશમાં અહીંયા કરીએ હે તો કિસાન ભાઈઓની જો બી સમસ્યા હે ખેતીવાડીને લઈને જ આપણ જો બી ફસલમાં જો બી તકલીફ આવે હે તેની જાણકારીઓને અમુક કોશિશ કરીએ હે કે કેવી કેના માધ્યમથી તેની હું નિદાન કરી શકી તેમાં હું બદલાવ કરીને આપણી જો ફસલ હે તે વસી જાય તેનો બી અમુક પ્રયાસ કરીએ હે તો આજના એના ખેતીવાડી કાર્યક્રમની આપું અહીંથી શરૂઆત કરી હે આજના એના કાર્યક્રમમાં બી આપું જાણું ખેતીવાડીથી જોડેલી હજુ મહત્વપૂર્ણ વાતો અને આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપું જાણીએ કે પૌધા જો આપણા પેડ હે પેડોના જો આપણ ફલ લાગે હે તેની ફલોથી કંઈની કંઈની કિકમ તરીકેથી આપું ફલોની ખેતી કરીને પેડોની પેડોથી કંઈની કંઈની કમાઈ આપું લઈ શકીએ તો કિસાન ભાઈઓ આજના એના કાર્યક્રમની શરૂઆત કરીએ અને જાણીએ કિકમ આપું પેડોથી અલગ અલગ પ્રકારથી એનથી બી આપણ આયનો જો સ્ત્રોત છે તેને આપણું બઢાવી શકીએ આપણ કમાઈનો એક નવો આધાર યો કિકમથી બની શકે.

કરું બસ એટલું જ, કેમ કે હમણે સમય થઈ ગયો હે આ તમારથી વિદા લેવાનો. તમારથી ફેર કાલ મુલાકાત થાય એના જ સમય પર. ત્યાં તક બનેલા રહેજો અમારી સાથે રેડિયો ટાંટિયાબીલ 90.8 FM ની સાથે.